મિત્ર, આજની આ સંગીતમય સફર હવે તેના અંતિમ ચરણ તરફ પહોંચી રહી છે ત્યારે મને ખાતરી છે કે શિલ્પા શેટ્ટીના મધુર ગીતોએ જૂની મીઠી યાદોને ફરી તાજી માજી કરી દીધી હશે. મિત્ર, બોલિવૂડના ગીતોની એક ખાસિયત છે કે એ આપણા જીવનમાં માત્ર સંગીતમય મનોરંજન નથી પણ જીવનભર સુંદર યાદોનો સાથ પણ આપે છે. આજ કી શામ હમારે સાથ ગુજારને કે લિયે આપ સબકા ખૂબ ખૂબ ધન્યવાદ. આપકા સ્નેહ ઓર સાથ હમારે લિયે પ્રેરણા હૈ. તો ફિર મિલતે હૈ અગલે સોમવાર કો એક નવી સપન ભરી સંગીતની મહેફિલમાં. ત્યાં સુધી આપનું બાકીનું સપ્તાહ શુભ અને મંગળમય રહે તેવી શુભેચ્છાઓ સાથે બીના પટેલ સહિત હું નીલિમા બોલા આપની વિદાય લઉં છું. નમસ્કાર, શુભરાત્રી, ગુડ નાઇટ.